નવદુર્ગા દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ. અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે. એમનું ધ્યાન આ પ્રકારે છે.

અર્થા એ ભગવતી દુર્ગાનો જય થા. એ દુર્ગા પાર્વતીજી સંકટ અને પીડાનો વિનિવારણ કરનાર છે, મુશ્કેલી લાવનાર આપત્તિઓનું નિવારણ કરનારા, દુર્ગમ નામના રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા.

કલા કહેવાય છે, એ માતાજી દુષ્પ્રાપ્ય છે. એમનો પ્રકાશ કષ્ટપૂર્વકની તપશ્ચર્યાથી પણ દુર્ગમ હોય છે, પ્રાપ્ત કરવા કઠિન છે, આત્મસ્વરૂપ છે, મુશ્કેલીજનક માર્ગમાં એ ઉપાય બતાવનારા છે. દુર્ગમ વિદ્યા સ્વરૂપ અને દુર્ગમ સાધનાથી તમનો આશ્રય મેળવી શકાય છે એવા એ પરામ્બાને અમે પ્રણામ કરીએ છીએ. વળી

మామావళిం ఇమాం యస్తు దుర్గాయ మమ మానవాః పఠే సర్వభయాన్ ముక్తః భవిష్యతి న సంశయః. అర్థాత్ కఠిన్ కే దుష్ప్రాప్య జ్ఞానన స్వరూపే రహేలా దుర్గం ధ్యానథి ప్రకాశిత థనారా జమ్ని మాయా మోహ అకడచి એ દુર્ગમ માર્ગમાં રહેલા દુષ્પ્રાપ્ય અર્થના સ્વરૂપવાળા દુર્ગા દેવીને અમે પ્રણામ કરીએ છીએ. તો જ સાથે દુર્ગમ દૈત્યના સંહારક વિકટ આયુધને ધારણ કરનારા અવિચિંત્ય અંગોવાળા દુર્ગમ માર્ગે ગતિ કરનારા હોવાથી દુર્ગમ્ય મુશ્કેલીથી પ્રાપ્ત થનારા કમ નસીબવાળા માણસોના રક્ષક સ્વામીની દુર્ગાદેવી ખરેખર પરમેશ્વરી છે. એ માતા દુર્ગમ્ય છે, દુષ્ટો માટે ભયંકર છે, તમનો ક્રોધ ભયાનક હોય છે. દુષ્પ્રાપ્ય મુશ્કેલીઓને ટાળનારા દુર્ગા માતા વંદન કરીએ છીએ. જે મનુષ્ય દુર્ગાના આ નામોનો પાઠ કરે છે તે બેશક બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. પઠે સર્વ ભયાન મુક્તા ભવિષ્યતિ.